Biis taga saara gaja wē Kattē bīpa dāran jūtis Miis kāgē saara bāi dē Gōzi nīsi bīnyā mō man hāmen mūtā mat dārim dēng Easy, how take it easy Yāgē sāna kompītō gā hē Gūndē yōgī dē Dāsā mēri daily competition 다른 게 더 필요해 보긴 빡세니까 balance 맞춰 질러스 당연 야 근데 못 치면 어때 이제부터 반전 생각보다 모두 관심 무 easy 된 바뀌지 비교돼서